0: તાર નહીં લડુંગા ભી
1: આ સપ્ટેમ્બર પેરિસ માં ઇતિહાસ લખાઈ રહ્યો છે
2: બીએપીએસ મંદિર નું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર
1: યુરોપ ના 3-9 દિવસ ના ટૂર્સ
2: ફ્રાન્સ સ્વિટ્ઝરલેન્ડ ઇટલી અને જર્મની સાથે
1: દર્શન પણ અને યુરોપ પણ
2: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે
1: કોલ 02089002323 ધ સ્ટાર ટૂર્સ
2: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન
3: યુ યે યુ લિસનિંગ ટુ ધ રેડિયો અપ ટુ વોટએવર We just wanted to let you know there's a lotto draw coming up, and
4: it could be you.
3: Yeah, what he said. Lotto, from the National Lottery. Rules and procedures apply. Players must be 18 or over.
5: Okay, Laura, from the top.
6: When your 9-year-old is an unexpected tuba prodigy, and now you want to support her cheek-puffing talent, be a step ahead with Barclays Premier, with personalized financial planning and a dedicated advisor. Barclays, backing your future. Eligibility criteria apply. Investment products and services are provided by Barclays Bank PLC and its subsidiaries. Capital at risk.
7: Rice khareedne ka perfect time aa gaya hai. Buy 20 kg Tilda Basmati rice and get 1.5 kg Gulab Kenyan tea absolutely free. Mix and match Tilda Basmati packs to make up to 20 kgs. Yani ke 4 times 5 kg ya 2 times 10 kg ya 1 times 20 kg. This special offer is available at all quality food stores. Hurry, offer ends while stocks last. Quality foods, quality or value, dono ek saath.
8: Leica Radio Network, proud hospitality partner, Ragasan. Wake up, feel good. It's Donny Brasco on breakfast.
9: Leica Radio.
8: Feel good track. Brought to you by Dairy Valley.
10: Soft and tender, like grandma's warm hug. Dairy paneer is made with natural ingredients and zero preservatives. Visit dairyvalley.net.